0: તમારું મન એક કુકર જેવું છે. કુકર, કુકરમાં કેવું પ્રેશર બને, સીટી વાગે ત્યારે જઈને કંઈ મેળ પડે, બસ મનનું પણ એવું જ છે. એક દિવસની અંદર મનની અંદર કેટલા બધા વિચારો ચાલતા હોય, કેટલું બધું પ્રેશર બિલ્ડઅપ થતું હોય. હવે વિચારો, એ પ્રેશરને સીટીના રૂપમાં રિલીઝ ના કરો તો? સિમ્પલ જવાબ હોય કે કુકર ફાટી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય, નુકસાન થાય ઘરમાં, થાય કે નહીં? એક્ઝેક્ટલી મનનું એવું જ છે. મનની અંદર જે આટલા બધા વિચારો ચાલતા હોય ને, એને જો કોઈક જગ્યાએ ઠાલવો ના, કોઈક જગ્યાએ બહાર આવવા માટે જગ્યા ના આપો, તો કોઈ દિવસ એક્સિડન્ટ થાય, કોઈ દિવસ મનનું કુકર ફાટી જાય. અને એના કોન્સિક્વન્સીસ કેવા હોય? તો કે ડિપ્રેશન, અચાનક કોઈના ઉપર ગુસ્સો કરી દેવો, અચાનક કોઈની સાથે સંબંધ કાપી નાખવા. આપણે સાંભળતા હોઈએ છીએ ને કે યાર ખબર નહીં શું થયું, એનો ફોન પછી આવ્યો જ નહીં, યાર એણે તો મને બ્લોક જ કરી નાખ્યો. ખબર નહીં એવું તો શું થયું હશે એની સાથે, કે હવે અમારા ગ્રુપમાં એ છે જ નહીં. અચાનક વોટ્સએપ ગ્રુપ એક્ઝિટ કરી દીધું. મેં એને ફોન કર્યો કે ભાઈ મારી બર્થડે ઉપર આવજે, પણ એને કંઈ જવાબ આપ્યો જ નહીં, વાત સાંભળ્યા વગર ફોન કાપી જ નાખ્યો. એમનું કુકર ફાટી ગયું હોય કારણ કે સીટી મારવાની જગ્યા ના આપી હોય. સીટી મારવાની જગ્યા એટલે શું? તો કે તમારી પાસે જીવનમાં અમુક એવા લોકો તો હોવા જ જોઈએ કે જેમના સામે તમે મન ખોલીને વાત કરી શકો, જેમની સામે કોઈ પડદો રાખવાની જરૂર ના પડે. રાત્રે મિત્રોને મળ્યા આવીએ ને પૂછે કે ભાઈ કેમ ભાઈ, ઉતરેલી કઢી જેવું મોડું છે, તો એમની સાથે એટલો કમ્ફર્ટ લેવલ હોવો જોઈએ કે તમે એમને કહી શકો કે યાર કામમાં આવું ચાલી રહ્યું છે, વાઈફ સાથે, હસબન્ડ સાથે, સાસુ સાથે, સસરા સાથે ફલાણી પ્રોબ્લેમ ચાલી રહી છે. પોતાના મનને સીટી મારવાની જગ્યા આપજો, નહીં તો ક્યાંક કોઈક દિવસ કોઈના સામે ફાટી ના જાય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ, ગુડ મોર્નિંગ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
4: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
3: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
4: विजिट टुडे, 1358 Oak Tree Road, Izzylin.
5: Amit Jetley of Sai USA Inc. presents Sonu Nigam live in the Revolution Tour, Friday, September 11th at Hard Rock Live, Atlantic City. Book now at Ticketmaster.com and SaiUSAInc.com.
6: Desi Khana,
7: Desi Shopping,
6: Desi Culture,
7: or Desi Entertainment.
6: Bus ek hi destination.
7: Indo-American Community Fair, September 12th or 13th, Shri Krishna Mandir, Morganville.
8: For vendors and information, visit www.krishnatemple.org.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
11: बेटा, शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
12: अरे माँ, अभी भेजता हूँ, टैप टैप सेंड है ना, इंडिया पैसे भेजने का स्मार्टर वे टैप टैप सेंड, विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स, सीधे बैंक या UPI में.
11: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं, काम भी फास्ट.
13: टैप टैप सेंड, डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS NMLSID 2108069.
14: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
15: Ye Mrs. Chopra na keeps showing off her furniture just because her husband's business picked up recently. When did she visit Italy? Chopra saab, so how was Italy?
16: Italy? Oh, all the stylish furniture is from Italmode Furniture on 685 New Jersey, 17 South in Paramus, New Jersey. They carry stylish premium Italian brand like Estero Milano, Pietro Costantini and much more.
15: What? Italmode Furniture in Paramus? Aji sunte ho? To abhi chalo, Italmode Furniture pe. Agli party, hamare ghar pe.
17: Italmode Furniture, 685 New Jersey, 17 South, Paramus, New Jersey. Or shop online at italmodefurniture.com and have it delivered anywhere in the US.
18: RK Jewels se khareediye diamond jewelry India wale price mein. Aur pay kijiye easy monthly installments mein. Only at RK Jewels Islin. Best quality, best price.
19: यार इस वीकेंड कोई जबरदस्त प्लान बताना.
4: अरे मेरा बच्चा है तू, चल तुझे हंसी की फुल डोज दिलवाता हूँ यार.
20: प्रयोग थिएटर ग्रुप के 50th फेस्टिवल में धुरंधर फेम राकेश बेदी और अनंत महादेवन का प्ले लास्ट ओवर और साथ में कलरफुल नौटंकी आला अवसर भी है.
21: संडे सितंबर 27th 4 PM जोएन मजेस्ट्रो परफॉर्मिंग आर्ट सेंटर ईस्ट ब्रंसविक. बुक योर सीट्स एट प्रयोगथिएटर.com.
22: छोटी बच्ची हो क्या, समझ नहीं आता मिर्ची सुनना है.
23: मिर्ची सुनना है, मिर्ची सुनना है.
24: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot

0: મેં ઘણા બધા લોકોને વાત કહેતા સાંભળ્યા છે કે ભાઈ એક વખત પડી જવાનું, ધંધો હોય રિલેશનશિપ હોય, એ તો તમે પડો ને તો તમને તરતા આવડે, પડો ને તો તરતા આવડી જ જાય, આમ તેમ હાથ પગ મારો ને તો બધું સેટ થઈ જ જાય, પછી જો કંઈ ગરબડ થાય તો એ તો જોયું જાય, પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તો બધું સાચવ્યું જાય, થઈ જાય બધું. પણ મારા પ્રમાણે એવું જરા પણ ના હોય. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. અભિમન્યુને ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ ખબર હતી, એની પાસે જ્ઞાન હતું કે ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી, પણ એ જ્ઞાન જરા પણ નહોતું કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું. જો બંને નોલેજ હોત કે પડવું કેવી રીતે, લડવું કેવી રીતે અને પછી સેફલી બહાર કેવી રીતે નીકળવું, તો અભિમન્યુની હત્યા, અભિમન્યુનું વધ પોસિબલ નહોતું. અભિમન્યુ ખાલી 16 વર્ષનો હતો કે જ્યારે એણે કૌરવોની આટલી મોટી સેનાના સામે આટલી પુરજોર રીતે લડત આપી હતી. 5-5 યોદ્ધા લાગ્યા હતા અભિમન્યુની હત્યા કરવા માટે, અને એ પણ વોરના કોડના ખિલાફ. જો ખાલી એટલું જ નોલેજ પ્રાપ્ત કર્યું હોત કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો આખી ઘટના શક્ય ના બની હોત. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વસ્તુમાં પડતા પહેલા, કોઈ પણ ચક્રવ્યૂહમાં પડતા પહેલા એનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું, પૂરેપૂરી સમજ લઈ લેવી, પૂરેપૂરી રિસર્ચ કરી લેવી, એના પછી જ એમાં પડવું. નહીં તો જીવનના કોઈ પણ ચક્રવ્યૂહમાંથી તમે બહાર નહીં આવી શકો, કારણ કે તમે તો અભિમન્યુ પણ નથી, અંદર લડત પણ નહીં આપી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: એક સુપરસ્ટાર જો કહીં છુપા બેઠા હૈ,
2: જિસકે શબ્દો મે આગ હૈ,
1: જિસકી આવાજ મે જાદુ હૈ,
2: ઓર ઉસ છુપે હુએ ટેલેન્ટ કો ચાહિયે બસ એક એસા મંચ જો પૂરી દુનિયા કો હિલા દે. ઇન્ડિયન અમેરિકન વુમેન એન્ટરપ્રેનર્સ એસોસિએશન પ્રેઝેન્ટ્સ સાલ કા સબસે બડા ટેલેન્ટ હન્ટ મિર્ચી હોટ માઇક.
1: આજ હી રજિસ્ટર કરે, વોટ્સએપ અસ હોટ માઇક ઓર ભેજ દે 9033647244 પર. ગ્રાન્ડ ફિનાલે એટ એન્ટરપ્રેનર્સ એક્સપો એન્ડ ફન ફેસ્ટ ઓન સપ્ટેમ્બર 27th એટ પાર્લર બેન્ક્વેટ એડિસન.
3: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
4: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
5: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
6: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
5: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
6: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इज़िलिन.
7: बेटा, शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
8: अरे माँ, अभी भेजता हूँ, टैप टैप सेंड है ना. इंडिया पैसे भेजने का स्मार्टर वे टैप टैप सेंड, विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स, सीधे बैंक या UPI में.
7: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं, काम भी फास्ट.
9: टैप टैप सेंड, डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS NMLSID 2108069.
10: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
11: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
12: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
13: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
14: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी, स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इज़लिन, न्यू जर्सी.
15: किसका है ये तू?
16: एक आवाज जिसने रोमांस को एक नई पहचान दी, एक लेजेंड जिसकी मेलोडीज पिछले 3 दशकों से हर हिंदुस्तानी के दिल में धड़कती हैं.
17: अमित जेटली ऑफ साई USA Inc. प्राउडली प्रेजेंट्स सोनू निगम लाइव इन कॉन्सर्ट ऑन हिज बिगेस्ट टूर एवर.
18: फ्राइडे 11 सितंबर 8:30 PM. विटनेस हिस्ट्री एट हार्ड रॉक लाइव, ETS अरेना, अटलांटिक सिटी.
17: डू नॉट मिस द ग्रेटेस्ट म्यूजिकल नाइट. टिकट्स अवेलेबल एट Ticketmaster एंड saiusainc.com.
19: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
8: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें, मिस इंडिया ब्राइडल स्टोर.
5: Explore our stunning bridal lehengas or exclusive reception wear.
15: Plus, grooms ke liye royal sherwanis.
5: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islington.
19: RK Jewels से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में ओनली एट RK Jewels इज़लिन बेस्ट क्वालिटी बेस्ट प्राइस
20: तेरा क्या होगा कालिया
21: सरदार मैंने आपका नमक खाया सरदार
20: अब मिर्ची खा
22: रेडियो मिर्ची इट्स हॉट
0: કેટલું વધારે કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં મગજમાં ગોટાળા ચાલતા હોય જ્યારે તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય જ્યારે પણ કોઈ નિર્ણયના ઉપર પહોંચવાનું હોય ત્યારે મગજમાં કેવા ગોટાળા ચડે ખબર ખબર ના પડે કે જો હું આ ડિસિઝન લઉં અને ખોટું પડ્યું તો જો આ ડિસિઝન લઉં અને પહેલા ડિસિઝન કરતાં સારું ના રહ્યું તો આવું થશે તો પેલું થશે તો એમાં ને એમાં ડિસિઝન લેવાય જ નહીં સમય નીકળી જાય ચલો તમારું જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એને સહેલું કરી નાખીએ સૌથી પહેલો સ્ટેપ સમય નિર્ધારિત કરવાનો છે તમારે જ્યારે કોઈ પણ ડિસિઝન કોઈ પણ મુદ્દાના ઉપર તમારે ડિસિઝન લેવાનું હોય તો સમય નિર્ધારિત કરો કે આ ડિસિઝન હું 5 મિનિટમાં લઈશ 10 મિનિટમાં લઈશ 1 દિવસમાં લઈશ 2 દિવસમાં લઈશ કાં તો 1 અઠવાડિયામાં લઈશ એના ઉપરનો સમય એને ના લાગવો જોઈએ જો એના ઉપરનો સમય લાગે તો સમજી જવું કે જવાબ ના છે જો તમારો જે ડિસિઝન છે જે મુદ્દાના ઉપર તમારે ડિસિઝન લેવાનું છે એનો ઇમ્પેક્ટ તમારા આવનારા 1 વર્ષના ઉપર પડવાનો હોય તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ 15-20 મિનિટ કરતાં લાંબી ના હોવી જોઈએ જો આવનારા દશકાના ઉપર એનો ઇમ્પેક્ટ પડવાનો હોય ફોર એક્ઝામ્પલ ઘર ખરીદવાનો જે મુદ્દો છે એ તો ડિસિઝન 10 દિવસથી લઈને 30 દિવસના અંદર લઈ લેવાનો જો ડિસિઝનનો ઇમ્પેક્ટ તમારી આખી લાઈફ ઉપર પડવાનો હોય તો ખૂબ શાંતિથી ફેમિલીના સાથે ડિસ્કસ કરીને ફ્રેન્ડ્સના સાથે ડિસ્કસ કરીને એના પછી એ ડિસિઝન ઉપર આવવું મનોમંથન કરીને એ ડિસિઝનના ઉપર આવવું આખી લાઈફ ઉપર કયા ડિસિઝન્સ ઇમ્પેક્ટ કરે તો કે લગ્નના ડિસિઝન્સ પાર્ટનર ચૂઝ કરવાના ડિસિઝન્સ તકલીફ એ છે ને કે આપણે એક્ઝેક્ટલી અપોઝિટ કરતા આવીએ છીએ જે ડિસિઝનનો ઇમ્પેક્ટ ખૂબ શોર્ટ લિવડ હોય એમાં આપણે ખબર નહીં કેટલી બધી રિસર્ચ કરીએ કેટલું બધું મનોમંથન કરીએ અને એના પછી નિર્ણય લઈએ અને જે ડિસિઝનનો ઇમ્પેક્ટ આખા લાઈફ ઉપર પડવાનો હોય એ આપણે ફટ દઈને ચપટી વગાડતામાં લઈ લેતા આવીએ છીએ વાત સાચી ના લાગતી હોય તો એક્ઝામ્પલ આપું મોબાઈલ લેવાનો ડિસિઝન તમારા જીવનના 6 મહિના કાં તો 1 વર્ષના ઉપર જ ઇમ્પેક્ટ મૂકશે એના છતાં આપણે કેટલા બધા યુટ્યુબના વિડીયોઝ જોઈ નાખીએ કેટલું બધું રિસર્ચ કરીએ 4 ભાઈબંધને પૂછીએ દુકાનદારના પાસે ફરીએ આપણે એને રિવ્યૂ પૂછીએ અને એના પછી આપણે મોબાઈલ લઈએ પણ જીવનસાથી ચૂઝ કરવામાં તો કે લવ એટ ફર્સ્ટ સાઇટ 30 સેકન્ડની અંદર નિર્ણય લેવાઈ જાય એટલા જ માટે તકલીફ સર્જાય હોપફુલી વાત સમજાઈ હોય યુ આર લિસનિંગ ટુ મિર્ચી હું છું તમારો કૃતા
18: 20 મિનિટ્સ ઓફ બેક ટુ બેક મ્યુઝિક બ્રોટ ટુ યુ બાય RK Jewels બેસ્ટ ક્વોલિટી બેસ્ટ પ્રાઇસ ઓન્લી ઓન રેડિયો મિર્ચી 92.7 FM એન્ડ 103.3 FM HD2 ઇટ્સ હોટ

0: મેં રિસેન્ટલી એક પોડકાસ્ટ જોયો, એમાં એક બહુ જ સરસ વાત મેં સાંભળી, તમારી સાથે શેર કરી રહ્યો છું. સુહેલ શેઠ ઇન્ડિયન કોલમનિસ્ટ છે અને બિઝનેસમેન છે. એ બેન્ડ્રા બેન્ડસ્ટેન્ડના ઉપર એક વખત સવારમાં ચક્કર મારવા માટે ગયા. એમને ત્યાં સલમાન ખાનના ફાધર મિસ્ટર સલીમ ખાન ભટકાયા. સલીમ ખાન એમને ઓળખી ગયા અને એમને કહ્યું કે અરે સુહેલજી, મેં આપકો ટીવી પર દેખતા હું, બડી ખુશી હુઈ આપકો પહેલી બાર ઇસ તરીકે સે મિલકર. સુહેલ શેઠે કહ્યું કે ચલો હવે તમે મને ઓળખી જ ગયા છો, તો એક જીવનનો નાનકડો પાઠ મને શીખવો. ભારત કે સાથ ક્યા પ્રોબ્લેમ હૈ યે આપ પાઠ મુજે શીખાઈએ. ક્યા પ્રોબ્લેમ હૈ ભારત કે સાથ? સલીમ ખાને બે મિનિટ વિચાર કર્યો અને બહુ જ સહજતાના સાથે જવાબ આપ્યો કે પહેલે ઇન્ડિયા મેં માં હુઆ કરતી થી, ભારત મેં માં હુઆ કરતી થી, અબ વો નહીં હૈ. સુહેલ શેઠને ખબર ના પડી કે શું વાત કરી રહ્યા છે સલીમ ખાન. એમને કહ્યું કે એસા કિસ તરીકે સે આપ કહે સકતે, મતલબ ક્યા બાત હૈ, મુજે સમજ મેં નહીં આયા. એમને આગળ સમજાવતા કહ્યું કે પહેલા જ્યારે ઘરમાં ફોન આવતો ને, ફોનની રિંગ વાગતી, ત્યારે જો એ ફોન બાળક ઉપાડે તો સૌથી પહેલા મમ્મીને આપે કે એક મિનિટ રૂકીએગા, મેં મમ્મી કો ફોન દેતા હું. હવે જ્યારે ઘરમાં ફોનની રિંગ વાગે, મોબાઈલની રિંગ વાગે, તો મમ્મી બાળકને કે ફોન ઉપાડતો, અને ફોન ઉપાડીને એવું કહી દેજો કે મમ્મી ઘરે નથી, પપ્પા ઘરે નથી, ઘરે તો કોઈ છે જ નહીં. જૂઠું બોલવાની આદત આપણે જ આપણા ઘરમાં બાળપણથી જ બાળકોને પાડતા આવીએ છીએ, અને આ પ્રોબ્લેમ બહુ જ મોટો છે. જ્યારે નાની નાની વસ્તુઓમાં બાળકોને જૂઠું બોલવાની આદત પડી જાય ને, તો એ કન્વીનિયન્સ બની જાય. કોઈ પણ વસ્તુ ફેસ કરવાની તાકાત આગળ જઈને મોટા થઈને એ બાળકની અંદર રહે ના, કારણ કે બાળપણથી મમ્મીએ શીખવી હોય. કે કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનનો ને ફેસ કરવી હોય તો કહી દેવાનું કે ઘરે કોઈ નથી, અભી કોઈ નહીં હૈ ઘર પે. વાત જાણવા જેવી છે, સમજવા જેવી છે. આમાંથી તમે શું શીખો છો એ તમારા ઉપર છોડું છું. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: પૂરા જર્સી જાણતા હૈ, યહાં કે લોગો મેં ટેલેન્ટ હૈ અનેક.
2: ઇન્ડિયન અમેરિકન એન્ટરપ્રેન્યોર્સ એસોસિએશન પ્રેઝન્ટ્સ મિર્ચી હોટ માઇક.
1: સિંગિંગ, સ્ટેન્ડ અપ, શાયરી યા મેજિક યા ફિર કોઈ ભી યુનિક ટેલેન્ટ, તો ઉઠાઓ ફોન ઓર છા જાઓ. વોટ્સએપ કરો હોટ માઇક ટુ 903-364-7244, યાની 9033 મિર્ચી.
2: Mirchi Hot Mic. Log out of work, log into fame.
3: Grand finale at Entrepreneurs Expo and Fun Fest on September 27th at Parlor Banquet Edison.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
6: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
7: शादी शॉपिंग का कम्प्लीट डेस्टिनेशन फैशन क्वीन.
6: विजिट टुडे, 1358 Oak Reed Road, Islington.
8: Inefficient, very complex,
9: clumsy hoy,
8: confusion hi confusion.
6: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao, apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right, you can run your entire business, sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
10: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
11: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी, स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 Oak Tree Road, Islington, न्यू जर्सी.
12: The mortgage industry has changed over the years, par hamari honest advice aaj bhi wahi hai.
13: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
12: Buying a home, our rate saver will beat your locked rate.
13: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
14: किसका है ये? एक आवाज जिसने रोमांस को एक नई पहचान दी, एक लेजेंड जिसकी मेलोडीज पिछले 3 दशकों से हर हिंदुस्तानी के दिल में धड़कती हैं.
9: Amit Jetli of Sai USA Inc. proudly presents Sonu Nigam live in concert on his biggest tour ever.
15: Friday, 11th September, 8:30 p.m. Witness history at Hard Rock Live, ETS Arena, Atlantic City.
9: Do not miss the greatest musical night. Tickets available at Ticketmaster and SaiUSAInc.com.
16: Wow, yehi to hai mera dream lehenga.
17: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
16: Explore our stunning bridal lehengas or exclusive reception wear.
17: Plus, grooms ke liye royal sherwanis.
16: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islington.
18: RK Jewels से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में ओनली एट RK Jewels इज़लिन बेस्ट क्वालिटी बेस्ट प्राइस
19: तेरा क्या होगा कालिया
20: सरदार मैंने आपका नमक खाया सरदार
19: अब मिर्ची खा
21: रेडियो मिर्ची इट्स हॉट
22: 20 minutes of back-to-back music brought to you by RK Jewels. Best quality, best price. Only on Radio Mirchi 92.7 FM and 103.3 FM HD2. It's hot.
23: Chori chori chupke se aankhein meri aankhon mein sama ja. Dheere dheere.

એક ગામમાં ખૂબ આકરો દુકાળ પડ્યો. રાજ્યમાં ખાવાની અછત સર્જાઈ. અનાજના ભંડાર એટલા મોટા નહોતા કે દરેક વ્યક્તિને પોષી શકે. પ્રજા હેરાન થઈને રાજાના પાસે પહોંચીને રાજાજીને પૂછ્યું કે રાજાજી, હવે શું કરીએ? તકલીફ સર્જાઈ છે. રાજાજી ખૂબ યંગ હતા, એમની સેના પણ યંગ. એમને એક જ સોલ્યુશન સૂઝ્યું કે આપણે એક કામ કરીએ, આપણે રાતોરાત પોપ્યુલેશન કંટ્રોલ કરવું પડશે તો જ કંઈ મેળ પડશે. એટલે એક કામ કરો, 50ની વયના ઉપરના જેટલા પણ લોકો હોય એમને કાં તો ગામથી કાઢી મૂકો, જેલમાં બંધ કરી દો, કાં તો જો ના માને તો મારી નાખો. અને આમ પણ એ લોકોનું કંઈ કામ છે નહીં, ઘરે બેઠા બેઠા ખાય જ છે, એટલા માટે આ કરવું યોગ્ય છે. સેના પણ યંગ હતી, ભૂખી હતી, એટલા માટે એમને પણ આ જ સોલ્યુશન સૂઝ્યું કે હા હા, રાજાજીની વાત બરાબર, જેવું રાજાજીએ કહ્યું તું એવું કર્યું. એક સૈનિક હતો, એ ઘરે ગયો, પોતાના ફાધરના સામે તલવાર લઈને ઉભો રહ્યો અને વિચાર આવ્યો કે ના ના, આ તો મારા પપ્પા કહેવાય, હું રોટલી ખાઈ શકું એટલા માટે એમનું મૃત્યુ કાં તો એમને ગામથી થોડી કાઢી શકાય. એને પપ્પાને કહ્યું કે પપ્પા, માહોલ ખૂબ વધારે ખરાબ છે, હમણાં એક કામ કરો, અંડરગ્રાઉન્ડમાં જતા રહો. હમણાં આપણે નીચે જે એક લેવલ બનાવ્યું છે ઘરના, તમે ત્યાં જ રહો, જ્યારે માહોલ ખૂબ સરસ થઈ જશે ત્યારે હું તમને બહાર બોલાવી લઈશ. રાતોરાત ગામના જેટલા પણ વૃદ્ધ લોકો હતા, એક્સપિરિયન્સ્ડ લોકો હતા, એ બધા કાં તો ગામના બહાર થઈ ગયા, કાં તો એમને મારી નાખવામાં આવ્યા, કાં તો પછી એમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. સોલ્યુશન આવી ગયું તાત્કાલિક. રાજાજીએ કહ્યું કે જોયું, મેં કહ્યું તું ને, મારી ટ્રુ લીડરશીપ કહેવાય આને. ટૂંક સમય પછી એ રાજ્યમાં બરફનું વાવાઝોડું આવ્યું. ચારે તરફ બરફ જ બરફ. અનાજનો એક દાણો પણ ન ઉગાડી શકાય એવી સિચ્યુએશન સર્જાઈ. રાજ્યમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હતું નહીં કે જે સલાહ આપી શકે કે આવો સમય જો ફરીથી આવે એના માટે અનાજ ભેગું કરીને રાખજો. યંગ લોકોએ બધું ઉડાવી દીધું હતું, હવે કંઈ હતું નહીં. લોકો ફરીથી એક વખત રાજાના પાસે ગયા અને રાજાને પૂછ્યું કે સાહેબ, હવે તો ફરીથી આવી સિચ્યુએશન આવી છે, હવે શું કરીએ? હવે કોને મારીએ? હવે કોને ગામમાંથી કાઢી મૂકીએ? હવે કોને જેલમાં બંધ કરીએ? રાજાના પાસે કોઈ જ ઉત્તર નહોતો. એ સૈનિક જેણે પોતાના પપ્પાને અંડરગ્રાઉન્ડમાં બંધ કર્યા હતા, એ પોતાના પપ્પાના પાસે ગયો ને એમને પૂછ્યું કે પપ્પા, આવી સિચ્યુએશન સર્જાઈ છે, હવે આમાં શું કરીએ? પપ્પાએ સોલ્યુશન આપ્યું કે એક કામ કર, તું બળદ લે અને ગામના જેટલા પણ રસ્તા છે એની બંને બાજુ ખેડી નાખ. છોકરાએ પૂછ્યું કે પપ્પા, આવું કેવું સોલ્યુશન? તો કે જા, હું જેવું કહું છું એવું કરતો ખરો. 2 અઠવાડિયામાં બરફ ઓગળ્યો, નાની નાની કૂપણો ફૂટી આવી ને એમાંથી અનાજ થયું. ગામના બધા જ લોકો શોક્ડ કે આ શું થઈ ગયું. રાજાએ સૈનિકને બોલાવ્યો અને એમને પૂછ્યું કે આ સોલ્યુશન તું ક્યાંથી લાવ્યો? અને એને સાચે સાચી વાત કરી કે મેં આવી રીતે મારા પપ્પાને અંડરગ્રાઉન્ડમાં રાખ્યા હતા. રાજાએ સૈનિકના પપ્પાને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું અને એમને પૂછ્યું કે તમને આ આઈડિયા કેવી રીતે સૂજ્યો? તો એમને કહ્યું કે અનુભવથી. જ્યારે ગામના ખેડૂતો અનાજ લઈને બીજા ગામ જતા હોય ત્યારે એમાંથી થોડા થોડા દાણા પડીને રોડના સાઇડ ઉપર ભેગા થઈ જાય અને જો એને ખેડી નાખવામાં આવે તો એનામાંથી અનાજ થઈ જાય.

0: Mirci. Iskabana, puskabana, sakabana. Rabana. Burga, burga. La
1: vieva la burga. Mirci, burga. हेलो
2: मिल गया मैडम, आप मयूर विहार में हमारा रक्षा पे बैठ के मयूर विहार फेज वन से फेज टू गई थी, याद है आपका?
1: नहीं, नंबर कहाँ से मिल गया?
2: वही आपको बता रहे हैं, आप जब उतर के गई है ना अपने घर, और घर के जो आपके पड़ोसी हैं, हम उनसे नंबर आपका लिए हैं, मोबाइल नंबर जो आप बोले हैं दाएं को मुड़ने के लिए, जब दाएं मुड़े हैं ना हम, मैडम आपका रास्ते में फोन भी आया था, जब आपका फुनवा बजा है तो आपकी आवाज सुने हैं हम, बहुत अच्छा लगा है आवाज सुन के। आज जब रिक्शा पे बैठी है ना, मैं हम कसम खा रहे हैं, हम जब से आप बैठे हो उस सीट को हम छूने भी नहीं दिए, हम धोलाए भी नहीं है।
1: क्या तुझे पागल लगता
2: नहीं वो? मैडम हम आपसे एक बात कहना चाह रहे थे।
1: क्या कहना है?
2: मैडम आई लव यू, हम आपको देख के इतना
3: मेरी बात है। अच्छा चारू, चारू फोन मत रखना, चारू फोन मत रखना, चारू फोन मत रखना, चारू चारू चलो। हेलो हेलो हेलो हेलो चारू, मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ। मुझे किसी ने तुम्हारा नंबर दिया था, उसने मुझे बताया कि तुमने रिक्शा पे ट्रैवल किया था, रिक्शा पे बैठ के गई थी, मैंने तो मजाक किया, तुम्हारा मुर्गा बना दिया। आई लव यू बट मैं सभी से मोहब्बत करता हूँ यार, आई लव यू, मैं रिक्शा नहीं चलाता हूँ। चारू प्लीज बुरा मत माने यार, थोड़ा सा नहीं, रिक्शा मैं चलाने को तैयार हूँ यार तुम्हारी वजह से, लेकिन तुम प्लीज जरा थोड़ा सा गुस्सा कम कर दो, मेरे साथ प्यार से हंस के बोल दो।
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची, इट्स हॉट।
5: मैं एक नवी आदत केड़वी छे जीवन में, मैं अमुक चेंजेस लाव्या छे, અને એના કારણે ખૂબ વધારે ફરક પણ દેખાઈ રહ્યો છે મને, એ તમારી સાથે શેર કરી રહ્યો છું। હું જાણે ખૂબ વધારે એન્શિયસ રહેતો, કારણ કે ચાર મીટિંગ દિવસમાં ફિક્સ કરીને રાખી હોય, બધી જ વસ્તુ ઉતાવળમાં કરતો। ટૂંક સમય પહેલાં મેં રેડિયો પર વાત પણ કરી હતી કે હવે ખાલી ટેકનોલોજીમાં જ 5G નથી આવ્યું, આપણા જીવનમાં પણ 5G તો ક્યારનું આવી ગયું। જરા વિચાર કરો, આપણે કેટલા ઉતાવળમાં રહેતા હોઈએ છીએ, જમવાનું પણ આપણે શાંતિથી નથી કરતા, કારણ કે જ્યારે જમતા હોઈએ લંચ અને ડિનર વખતે પણ ઓફિસથી ફોન પર ફોન આવતા હોય, બિઝનેસ મીટિંગ્સના કોલ પર કોલ આવતા હોય, કોઈ ને કોઈ તમારો જીવ લેતો જ હોય। મારા પપ્પા એવી ભાષાનો ઉપયોગ કરે કે કોઈ કંઠે બેઠું છે તમારે, જમતા હોય ત્યારે તો ફોન બાજુ ઉપર મૂકી જ દેવાનો। આના કારણે જ્યારથી મેં મારા પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી, હું ખૂબ વધારે એન્શિયસ રહેવા લાગ્યો। મને ખબર પણ ના પડી કે ક્યારે એન્ઝાયટીએ મને એન્ગલ્ફ કરી લીધો, એની ઝપેટમાં લઈ લીધો। નવો નિયમ બનાવ્યો મેં મારા જીવનમાં કે જીવનને એકદમ સ્લોલી જીવવું છે। 5G ભલે ને મોબાઈલમાં હોય, જીવનમાં 5G મારે નથી જોઈતું, હું 1G સ્પીડે જીવન જીવીશ। ચાર મીટિંગ કરવી જ નથી મારે દિવસમાં, ચાર મીટિંગ કરવામાં ચારમાંથી એક પણ મીટિંગમાં ધ્યાન હોય ના, કારણ કે સતત મગજમાં અલાર્મ વાગતું હોય કે આના પછી બીજી મીટિંગ છે, ત્યાં શું વાત કરવાની છે, ચાર મીટિંગ પૂરી થઈ એના પછી ઘરે જઈને પણ મારે ટાઈમ આપવાનો છે, ઘરે જઈને ટાઈમ આપીશ, એના પછી ચોપડી વાંચવાની છે, ચોપડી વાંચ્યા પછી એમાંથી લખવાનું છે, કારણ કે રેડિયોના શોમાં કાલ સવારે બોલવાનું છે। સતત ઉતાવળ ને ઉતાવળ જ રહે, જીવનની પેસ એની ગતિ મેં ધીમી કરી નાખી। હવે હું દિવસમાં એક જ મીટિંગ કરું છું, જે રોજ ફ્રેન્ડ્સને વાયદા કરતો હતો કે 100% આપણે રાત્રે 10 વાગે મળીએ ને, ચા પીએ ને, ના, અઠવાડિયામાં ખાલી એક વખત મળું છું, પણ આખો દિવસ મળું છું। નિયમ નવો બનાવ્યો કે જમતી વખતે નો મોબાઈલ, ફોન હું સાયલેન્ટ ઉપર મૂકી દઉં, ભલે ને ગમે તેટલો મોટો દિવસ કેમ ના હોય મારા માટે, ગમે તેટલી મોટી ઇવેન્ટ કેમ હોય એ દિવસે, પણ નહીં એટલે નહીં। મેં મારો જમવાનો સમય વધારીને 45 મિનિટ કરી નાખ્યો છે, હું આરામથી જમું છું, જેમ જીવનમાં કોઈ ઉતાવળ જ નથી, બીજો કોઈ એજેન્ડા જ નથી। લંચ અને ડિનરમાં જો આપણે સમય ના ફાળવી શકતા હોઈએ તો પછી આટલી ભાગદોડનું કામ શું, જેના માટે આપણે આટલા બધા પૈસા કમાઈએ છે, જ્યારે ફૂડ ટેબલ ઉપર આવે ને એને એન્જોય ના કરી શકતા હોઈએ તો પછી એ વાતનો ફાયદો શું। આ એક સિમ્પલ ટીપ છે મારા તરફથી, જો બહુ વધારે એન્ઝાયટીમાં રહેતા હો ને તો જીવનની સ્પીડ ધીમી કરી નાખો, બધી જ વસ્તુમાં ખૂબ વધારે ફરક દેખાશે તમને। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ।
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Oh नो।
9: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो। राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस। विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट, ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स। इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स।
10: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
11: They sell natural diamonds, best quality at the lowest prices.
10: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
12: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए। इसीलिए लायन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, आल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन। फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155। लॉग ऑन टू lionmtg.com।
13: अमित जेटली ऑफ साई यूएसए इंक प्रेजेंट्स सोनू निगम लाइव इन द रेवोल्यूशन टूर, फ्राइडे सितंबर 11th एट हार्ड रॉक लाइव अटलांटिक सिटी। बुक नाउ एट ticketmaster.com एंड saiusainc.com।
14: आरके ज्वेल्स से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में, और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में, ओनली एट आरके ज्वेल्स इजलिन, बेस्ट क्वालिटी बेस्ट प्राइस।
15: तेरा क्या होगा कालिया?
16: सरदार, मैंने आपका नमक खाया सरदार,
15: अब मिर्ची खा।
17: रेडियो मिर्ची, इट्स हॉट।

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: આજે મારી પાસે જરાય ક્લેરિટી નથી કે હું તમારી સાથે વેકઅપ વિચારમાં શું વાત કરીશ. યુઝ્યુઅલી હું મારા વેકઅપ વિચાર લખતો હોઉં, એક બે વખત રિહર્સ કરી નાખું ને એના પછી તમારા સામે આવતો હોઉં છું, પણ આજે જરાય ક્લેરિટી નથી. મારી એક આદતના વિષયમાં મારે વાત કરવાની ઈચ્છા છે આજે. મારી એક આદત છે કે હું જ્યારે કોઈ પણ બુક પકડું ને, મને જો એનું પહેલું પાનું ના પણ ગમે તો હું આખી બુક કમ્પ્લીટ કરું. મને એમ થાય કે યાર હવે ચોપડી લઈ જ લીધી છે, હાથમાં પકડી જ છે, તો ચલો ને પૂરી કરીએ. પહેલા પાને જ ખબર પડી ગઈ હોય કે હવે આ સમય વેડફાવાનો છે, પણ પેલી આદત હોય કે પલાળ્યું છે તો હવે મુંડાવે છૂટકો. મા બાપ આપણને શીખવાડતો હોય નાનપણથી કે હવે શરૂઆત કરી છે ને તો પૂરી તારે જ કરવાનું છે. આ આદત કેટલી વધારે નુકસાનકારી છે એના વિષયમાં હું તમને વાત કરું. કેટલા બધા ઇન્સિડન્સીસ એવા હોય કે કોઈ વસ્તુ આપણને ઓન સરફેસ જ ના ગમે, પહેલા દિવસે અણગમો આવી જાય, પણ આપણે એટલા માટે એને પૂરી કરતા આવીએ, એ સહન કરતા આવીએ, કારણ કે હવે તો યાર પડી ગયા, હવે તો શું કરી શકીએ. સ્ટોક માર્કેટમાં લોકો આ કારણથી લોસીસ કરતા હોય, લાખ રૂપિયા નાખ્યા હોય, પહેલા જ દિવસે 20,000 રૂપિયાનું નુકસાન જાય તો પણ એવું જ વિચારે કે ના યાર 20,000નું નુકસાન ગયું છે, જો હમણાં કાઢી લઉં કદાચ 40નું જાય તો. પણ કોઈ જેવું ના વિચારે કે 20 ઉપર નીકળી જવું તો વધારેનું ના થાય. જોબ સાથે પણ આપણે એવું જ કરતા આવીએ છીએ. પહેલા 3 મહિનામાં બધાને જ અંદાજો આવી જાય કે આ જોબ મારા લાયક નથી, મારો કોઈ જ ગ્રોથ નહીં થાય આમાં, તો પણ ચોપડી ઉપર સારું લાગે, કોઈ બીજી જગ્યાએ નોકરી લેવા જવું ને કોઈ એવો પ્રશ્ન મને ના પૂછે અચાનકથી કે કેમ પેલી જોબ 3 જ મહિનામાં છોડી દીધી, એવી તો શું ખામી છે તમારામાં. એટલા માટે આપણે મન દુઃખ કરીને પણ એ નોકરી પૂરી કરીએ. રિલેશનશીપ્સમાં પણ આપણે આવું જ કરતા આવીએ છીએ. પહેલા જ મહિનામાં ખબર પડી જાય કે આ વ્યક્તિ મારા માટે નથી, પણ તોય આખું જીવન ખેંચ્યા કરીએ ચ્વિંગમની જેમ. એમાં એવું છે ને કે જો ચોપડીનું પહેલું પાનું ના ગમે અને એને ત્યાં જ બંધ કરી દો તો તક મળે બીજી ચોપડી હાથ ધરવાનો. એક દરવાજો જાણી જોઈને બંધ કરો ને તો બીજો દરવાજો ખોલી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. હોપફુલી વાત સમજાઈ હોય.
2: કભી ન્યૂ જર્સી કી સ્ટ્રીટ પર,
3: કભી બાથરૂમ કી ચાર દીવારોં કે બીચ,
2: કભી છોટી છોટી પાર્ટીઝ કે બીચ, છુપે હોતે હૈ વો આવાઝ કે જાદુગર જો અપની સિંગિંગ, કોમેડી ઓર શાયરાના અંદાઝ સે સબકા દિલ જીત લેતે હૈ. ધ સ્ટેજ ઇઝ સેટ,
3: ધ માઇક ઇઝ રેડી. આર યુ? Indian American Women Entrepreneurs Association presents Mirchi Hot Mic. Abhi register kare. WhatsApp par likhiye Hot Mic aur bhejiye 9033647244 par. Grand finale at Entrepreneurs Expo and Fun Fest on September 27th at Parlor Banquet Edison.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: छुरा क्यों घोंपे?
7: मत मारिए कालीन भैया,
6: बाहुबली मारते नहीं, मारने का ऑर्डर देते हैं.
8: अब सही सुर लगा रहे मुमताज.
9: मिर्जापुर की गद्दी के बारे में सुने?
6: मिर्जापुर में एक ही दरवाजा है यादव जी, दूसरा कोई नहीं खुलेगा.
9: नहीं खुला तो तोड़ देंगे.
10: XL Entertainment presents Mirzapur the Movie, releasing worldwide on 4th September at your nearest cinema.
11: Wow, yahi to hai mera dream lehenga.
12: Har pyari bride ka ye sapna pura kare Miss India Bridal Store.
11: Explore our stunning bridal lehengas aur exclusive reception wear.
12: Plus, grooms ke liye royal sherwanis.
11: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islington.
13: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
14: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
13: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
15: RK Jewels se khareediye diamond jewelry India wale price mein aur pay kijiye easy monthly installments mein only at RK Jewels Islington. Best quality, best price.
16: Amit Jetley of Sai USA Inc. presents Sonu Nigam live in the Revolution Tour. Friday, September 11th at Hard Rock Live, Atlantic City. Book now at Ticketmaster.com and SaiUSAInc.com.

તમારા જીવનમાં કોઈ એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ કે જેની સાથે તમે દરેક ડિટેલ શેર કરી શકો. ચાહે જીવનમાં બહુ જ મોટી સક્સેસ કેમ ના મેળવી હોય તો પણ શેર કરી શકો, અને જો બહુ જ મોટા ફેલિયરનો સામનો કરવાનો આવે છતાં પણ એની સાથે તમે એ વસ્તુ શેર કરી શકો. એ વ્યક્તિના સામે કોઈ પણ વાત બોલતા પહેલા, કોઈ પણ શબ્દ બોલતા પહેલા એવો વિચાર ના કરવો પડે કે જો હું આમ બોલીશ તો કેવું લાગશે, મારી ઇમેજ એના સામે કેવી દેખાશે, એના મનમાં મારા માટે કેવી છવી ઊભી થશે. આ બધા વિચારો તમારા મનમાં ના આવે એવા કોઈ વ્યક્તિની હું વાત કરી રહ્યો છું જેની સામે તમે નો ફિલ્ટર થઈને જઈ શકો. આ એટલા માટે અગત્યનું છે કારણ કે કોવિડના આવતા પહેલાથી આપણે બધા જ પોતાના ચહેરા ઉપર એક માસ્ક પહેરીને જ ચાલતા આવીએ છીએ. દુનિયાને બતાવતા આવીએ કે જો ભાઈ કૃતાર્થ આવો છે. કૃતાર્થને તો આવી વસ્તુઓ ગમે ને આવી ના ગમે, પણ કૃતાર્થના હૃદયમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે એ તો ખાલી કૃતાર્થ જ જાણે. કૃતાર્થને કઈ કઈ વસ્તુઓ ઠેસ પહોંચાડી જાય, તોડી પાડે, ડિપ્રેશનમાં નાખી દે એ તો કૃતાર્થને જ ખબર. અને એ વાતો બધાના સાથે શેર ના થાય, એ એક જ વ્યક્તિના સાથે શેર થાય એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં હોવી જ જોઈએ. જીવનના ઘણા પળ એવા આવે કે તમને કોઈના સાથે શેર કરવાની બહુ જ વધારે ઈચ્છા થાય. કયા કયા પળ હોય તો કે એક્સ્ટ્રીમ હેપીનેસ વાળા પળ, એક્સ્ટ્રીમ સેડનેસ વાળા પળ. જો તમારા જીવનમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જેની સાથે તમે શેર કરી શકો, ત્યારે શરૂઆત થાય એકલપણાની, એવી ફિલિંગની કે યાર મારી સાથે તો કોઈ છે જ નહીં, મારે કોણે જઈને કહેવાનું કે મારી સાથે આવું થાય છે, મારે કોણે જઈને કહેવાનું કે મને આવું ફીલ થઈ રહ્યું છે. એક વ્યક્તિ એવી હોવી જોઈએ કે જે તમને હકીકતના દર્શન કરાવી શકે. જો તમે ખોટા માર્ગે જતા હો તો તમને ટપલી દાવ કરી શકે ને કહી શકે કે આમ નહીં, કૃતાર્થ આમ કરાય. ઇન શોર્ટ, જ્યારે તમે જીવનના સર્કસમાં કરતબ બતાવતા હો પેલા દોરડાના ઉપર, ત્યારે એ નીચે તમારી સેફ્ટી નેટ બને, આમ કરાય. ઇન શોર્ટ, જ્યારે તમે જીવનના સર્કસમાં કરતબ બતાવતા હો પેલા દોરડાના ઉપર, ત્યારે એ નીચે તમારી સેફ્ટી